જી હેલો, સો વેલકમ બેક. 7:31 આની 45 સેકન્ડ ભાઉચા બલકવાન તુમચ્યા પોર્ત નિઘા મના ખાજા સાવન સ્વાગત. આની ભાઉચા બલકવાન ડેફિનેટલી તુમચે સ્વાગત કરતા. મુજરત અમકા કોલ કરા 222-4457 આની તુમચે આવડીચે સંગીત આમચે ઇકડે આયકું મગત. નંબર મતે ધરા 222-4457.